0: K Furniture's stock clearance sale is now on. Enjoy massive discounts in store on Italian beds, bedroom and dining furniture, all available for immediate delivery. Buy a 3 and 2 seater recliner sofa for £999 and get a dining table and 4 chairs absolutely free. Hurry while stocks last. K Furniture, stores at Cricklewood, Harrow and Slough, or visit kfurniture.co.uk.
1: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
2: બીએપીએસ મંદિરનું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
1: યુરોપના 3 થી 9 દિવસના ટૂર્સ,
2: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
1: દર્શન પણ અને યુરોપ પણ.
2: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
1: કોલ 02089002323. ધ સ્ટાર ટૂર્સ,
2: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
3: સ્ટિક ટુ ધ શોપિંગ લિસ્ટ, સ્ટિક ટુ ધ શોપિંગ લિસ્ટ, સ્ટિક ટુ ધ
4: અનએક્સપેક્ટેડ બાર્ગેન ઇન ધ બેગિંગ એરિયા.
5: Oh well, lists are made to be broken. Especially for the flaming incredible gas barbecue at Aldi. Just £99.99. The Garden Event, Thursday 7th of May. Aldi special buys. Once they're gone, they're gone.
6: Shikar jab tak nazron ke saamne hai, teer chala dena chahiye.
7: कल सिवा इस पिंजरे में होगा, जिंदा या मुर्दा.
8: वॉच राजा शिवाजी स्टारिंग रितेश देशमुख, संजय दत्त, अभिषेक बच्चन एंड विद्या बालन. रिलीजिंग इन सिनेमास ऑन 1st May.
9: Like a Radio Network, proud hospitality partner, Ragasan. This week's Leica Extra Podcast is the UK Asian Film Festival Roundtable Special, hosted by Ruby Raza.
10: This is a festival that has been taking place for 28 years now.
11: We are having a big pop of getting people back into cinema.
12: There is a completely different game happening behind the scenes.
10: You've had stars like Zenith Aman attend.
9: Leica Extra is here. Search for our podcast, Leica Extra, on all major streaming platforms. Feel Good Track, brought to you by Dairy Valley.
13: Soft and tender, like grandma's warm hug, Dairy Valley Paneer is made with natural ingredients and zero preservatives. Visit dairyvalley.net.